રેઇનબો છે એ વિતરાવણી તું મેં આયક અદન પરચા સભેત લ્યો હો તર એક વાર કર્યા હોય. એક વાર જાઉન 6 મિનિટ આણી 50 સેકન્ડ જાલ્યાત તુમચ્યાચ આવડીચી એક કાતારા આણી કાર્યાવળ સુરૂ કરતાના પાવસાચો દીસ ગાયતાત શેરોન.

0: 105 સૌચરમે ગાયડ્સ એફએમ રેનબો તુમે કદત કર્યા વળ ફોન ઇન. હેલો ચિત્રંજન પોયા આમચે બરોબર યા કેણાક આમ કોણ કોલર અસાત. હલો
1: હલો
0: નમસ્કાર.
1: હલો
0: નમસ્કાર. હલો
1: નમસ્કાર.
0: યસ તુમચે નામ સાંગતા એકદમ.
1: યસ
0: સદન બાબ કશે આસા. સો આજ તુમકા ખંચે ગીત દેવ્યા आणि हे गीत तुम्ही कोणाक डेडिकेट करपाक सोदतात? येस तर मगळ्याक पहिले म्हाका बाब सातान हांका चडान चड देव बरे करून दिसता कारण त्यांचो कॉल ऑलमोस्ट 7:15 आयिल्लो आणि ते इतले वेळ ऑन होल्ड आशिल्ले. तर सातान बाब चडान चड देव बरे करून आमकां कॉल केल्ले बद्दल आणि इतलो मोग तुमचो आकाशवाणीचेर आसा या कार्यावळी तुम्ही आपलो मोग दाखयतात ताचे खातीर चडान चड देव बरे करून. तुमचें गीत ऑलरेडी सुरू जाल्लें आसा. एन्जॉय. येस.